0: ટકાના કરતા મને દિલી મિલી બોંડા કડતા મને કઈ મારી બોંડા જાલ સુશીલા ટકાના કરતા મને દિલી મિલી બોંડા
1: ઈ પાચ તમારો વેંજી છો માંગો ઈ પાચ વેંજાના નિહી હોતાતે રાહા જાકા હોતાતે
2: આતે ઓલીના ને મારો રગો દુકાતે કતા ઓળે નિહી પુની કતા મારો હાડાન નેનુ વેસ્તે સમાના રંડે માંજાને વિટામિન સી નેરે ઈ કતાતે મારો ઈ વિષય તલે હાડા કતા આનો
1: હો ઈ વિટામિન સી દ્વારા એનેની મન આહી નમા દેહો સુસ્તોડોઈને ઈ દેકી બેસી એમ દરકાર માંગો વિટામિન સી આતે માંગો એ ના ને કી માંગો સુસ્તોડોઈ કી આને ઓડ માંગો શક્તિ જાકા મેળયાને ઇદાણ એ કી ઇલાઇન્જીનુ કી એક્સક્રોબિક એસિડ ઇન્જી મધ્યો હવે સીનુ એ વિટામિન મા શરીર તાકી આઈ કી માના નિજે નિજે ત્યાર આ એદાણી મારો ચીચી સારે આઈ કી ધીરે ધીરે મા શરીર તા મા અંગતા ઘટન આને દી
2: સતા કતા નિનુ વેસ્તે સમાના ઓડે વિટામિન સી તાને મુખ્ય કામ હિમને જે મા આંગાડુ લેતા કી આમને ગટા કી રોગ દુકા હિમ જાન ક્યા એ એદાણે એ રોગ પ્રતિશોધક શક્તિ બડો ખ્યાલ ઇદિર કેમતા હિયાને નિકાતા ઇ રોગ ઓર રોગ તાકે ના કે તાનુ લડો હાલ ઇચ્છારે શક્તિ હિ નઈ દી તો એદા પાઈ જે વિટામિન સી રોગ આમે કાંડા જદી માગે માડ આયાતે કે આઘાત આયાતે સારી ઇદાણે આહા જાને સર વિટામિન સી માચી સારા કે ઇદિ ગાડેકા હારકા જિકી મંજા સુસ્થ કિયા નઈ નિકાતા ઓડે મા આમને ગટા કે મારો ચર્મ જે નઈ ઈ ચર્મતિ માંગે સુસ્થ ઇટાને ઓડે મા પાલકા મંજાનુ ઓડે મંજા માંસ પેશી જીમ નાઇ ઈવા હાલે તાકે મજબૂત કિયાને વિટામિન સી માચારે
1: આતે વિટામિન સી અભાવ તાલે બાર જદી વિટામિન સી અભાવ આહા જાને છે સારે માંગો એ ના એને કી મા જુ પાલકા હિલુ એ એવાય કી ફૂલો વાહાનુ હાના કી એ માના નેત્રુ આઈ કી પડવાને પાલકાટી હાના માંગો આઈ કી શરીર પૂરા દુર્બળ હતાને માંગો આઈ કી ઈ ચર્મ મા માનો આતા આઈ કી દાગ દાગ આને ઓર જદી માંગો એ મા ડાહા જાસરે જદી વિટામિન સી પાણ પેઈચી સારે માંગો આઈ કી માના બેગી ઘા હા નદી વાય એ
2: ઓર્ડર કતા એના ઈચ્છારે વિટામિન સી જદી અભાવ આયા પે કી રો નહીં માનો ઈચ્છારે આમને ગટાઈ કી પ્રાકૃતિક ભાવે ઈચ્છારે નહીં ફળમૂળ પનીપરિવા મારુતિ નદી માને લેમ્બુ કમળા અંલા પીજુળી ટમાટો ઇલે તા કે માર હારકા તિનાદી માને ઓડે નિહી કી તિનાદી માને ઓડે નિહી જીણસ કે તિના માને એવા ચિચી સારે એના હિ જાને ચારે હારકા જદી મારો તિનો ચિ સારે ઈ વિટામિન